0: મારું બોલે છે ક્યાંથી છે મારું બર્થડે નું બોલે
1: છે હા મેં ક્યાંથી લંચી આવી ગયું શું કહે છે શું કહે છે
2: Okay.